એન્જોય કર્યો છે પ્રોગ્રામ ગીત બહાર. તો દોસ્તો ગીત બહાર પ્રોગ્રામ દે વિચ ગાલ કર લેને મોસમ દી. સો દોસ્તો ગરમી બહોત જ્યાદા હોઈ હોઈ હૈ તે વેધર ફોરકાસ્ટ ભી એહી કહે રહ્યા હૈ કે એ પૂરા હફતા ગરમી એદા હી રહેની હૈ. સો વેધર ફોરકાસ્ટ દે અકોર્ડિંગ જેકર અસી દેખીએ ગરમી એદા હી રહેણ વાલી હૈ, પર અજ દા કહેતે હૈ કે થોડા જા મોસમ હૈ સુહાવના રહેગા, પર જેડી ગરમી હૈ ઓ ભી બની રહેગી, પર તિખી ધૂપ હૈ જેડી ઉસ તો બચા રહેગા. સો અસી કી કરના જી, અપની સેહત દા ધ્યાન રખના હૈ. એ ગરમી બહોત હી જ્યાદા, પતા નહીં લગતા કે કદો ચલદે ચલદે, કઈ વાર દેખણ વિચ આ રહ્યા કે બચ્ચે હોન બુઝુર્ગ હોન, જાંદે જાંદે ચક્કર આ જાંદા હૈ, ડિહાઈડ્રેશન હો રહી હૈ, બહોત સારે કેસીસ વધ રહે ને. તે ફિર અસી અપની સેહત દા બહોત ચંગી તરહ ધ્યાન રખના જી. પાણી ટાઈમ ટુ ટાઈમ પીંદે રહેના હૈ, અપની બોડી નું ડિહાઈડ્રેટ નહીં હોન દેના, હંમેશા હાઈડ્રેટ રખના. સો અસી કી કરના જી, પ્યાસ લગન દી વેટ નહીં કરની. વેસે તાં પ્યાસ લગી હી રહેંદી અજકલ દે ટાઈમ દે વિચ, બટ જેકર નહીં ભી પ્યાસ લગ રહી તદ ભી પાણી પીંદે રહીએ, ક્યુંકી જેડા મોસમ હૈ બહોત ડરાવના બન્યા હોયા હૈ સાડી સેહત લઈ બહોત હી જ્યાદા. એ જેડા મોસમ હૈ કઈ ચેલેન્જીસ લેકે આંદા હૈ. સો અસી આપણા બહોત જ્યાદા ધ્યાન રખના હૈ, પાણી પીંદે રહેના હૈ, જેકર બહાર જાના હૈ તો પ્રિકોશન લેકે જાના હૈ, તાકી ગરમી તો બચા રહે, હીટ વેવ્સ તો બચા રહે. પર આજ લઈ થોડી જી ખુશખબરી હૈ, બેશક પૂરા હફતા સાડે લઈ ગરમી વાલા, બટ આજ આજ જેડા મોસમ હૈ ઓ વધિયા બન્યા હોયા. સો આજનું એન્જોય કરદે આ પ્રોગ્રામ ગીત બહાર ચાલ રહ્યા છે લવ, તે નાલ નાલ મોસમ દા આનંદ, તે નાલ નાલ ગાણિયા દા આનંદ. અસી માનદે આયુષ્માન ખુરાના દિવાસ દે વિચ એન્જોય કર રહ્યા ગીત પાણી દા રંગ.